0: Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Healthier, Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपनी समक्ष रजूआत करने की कोशिश करे छे रातना 8-10 कलाके 102.8 एफएम पर या तो www.divasfm.com पर या तो अलेक्सा माध्यम द्वारा पण अने कोई पण बीजा माध्यम द्वारा आप सांभळी सको छो। अमारा डाइवर्स एफएम ना एप ऊपर पण सांभळी सको छो तमे, या तो गम्मे त्यां दुनियाना कोणामां होय, यूरोपमां होय, इंडियामां होय के गम्मे त्यां होय, www.diversefm.com ऊपर तमे सांभळो ने बीजाने संभळावो। स्टूडियोनी लाइन चालू थई गई छे, व्हाट्सएप करो 0756686863। घणा कारणो होय छे, એમાંનો એક કારણ છે સૌથી પહેલા તો આટપટા ઓખાણાનો જવાબ જોઈએ છે। કાળું તળાવ ભર્યું પાણી, કાળું તળાવ ભર્યું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી, એમાં નાચે ઢીંગલી રાણી। અરે વાહ, હા, અને આપની ફરમાઈશ હોય તો ચોક્કસ અમને વોટ્સએપ કરો 0756686863। લગભગ 8:30 વાગે આપને હું જણાવીશ કે દિવાળીનો કાર્યક્રમ કેવી રીતે થાય છે, નાટકનું શું ચાલી રહ્યું છે, અને આપને મફત ટિકિટ કેવી રીતે મેળવવી એ સેની, હા, દિવાળીના પ્રોગ્રામમાં જવા માટે ચિંતા ના કરતા। આપ સાંભળ્યા છો ગીત માળા। સાંભળીએ હરિ ભરવાડ ને।

0: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
1: Ah, freezing!
2: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
3: Your number one station for dance and R&B.
4: This is
3: Diverse.
4: Diverse.
5: Gujarati Radio Samplo, Diverse FM par ane lablo. Gujarati Gito, Gazalo, Sanstha Samachar, ane Chatpati Vato. જે સાંભળીને તમને આનંદ આવે આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ
6: શ્રોતા મિત્રો આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 એફએમ ઉપર યા તો www.diverseFM.com ઉપર ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે 102.8 એફએમ ઉપર યા તો www.diverseFM.com ઉપર તમે સાંભળો અને બીજાને સંભળાવો અલેક્સા ઉપર સાંભળો યા ડેબ રેડિયો ઉપર સાંભળો જેવી રીતે પણ સાંભળતા હોય આપનું સ્વાગત છે આવી જ રીતે શ્રોતા મિત્રો હું આપને સંસ્થા સમાચારમાં હું આપને જણાવી દઉં કે લૂંટ નવરાત્રિ એસોસિએશનનું ગરબાની ટિકિટો માટે બધું એપ્લિકેશન બધી ચાલુ થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે અને પાછી ચાલુ થશે અને કોઈને તકલીફ હોય ઘણા એમ કહેતા હોય છે કે ટિકિટો બધી વેચાઈ ગઈ અરે મારા ભાઈઓ બહેનો શાંતિ રાખો જરાક ટિકિટિંગ એટ લૂટ નવરાત્રિ ડોટ કો ડોટ યુકે ઉપર એપ્લાય કરો અને હા માહિતી એમ મળી છે કે સૌથી વધારે 5 ટિકિટથી વધારે નહીં મળે પણ તમારે જો રિક્વેસ્ટ કરવી હોય તો તમે કરી શકો છો બીજું સંસ્થા સમાચારમાં હું આપને જણાવી દઉં કે તારીખ 27 સપ્ટેમ્બર આવતા રવિવારે ગુજરાતી નાટક છે ચાલો પટેલભાઈની જાનમાં અરે મારા ભાઈઓ બહેનો હું તમને કહું ધમાકેદાર કોમેડી તમે જોવો તો આમ હા વધારે નથી કહેવું હું જોઈને આવ્યો છું એટલે રિવ્યૂ તો આપવો પડે ને થોડોક એમ કહેવાય ને ખાટી મીઠી વાનગી જેવું છે મજા આવી જશે અને બીજું પણ આપને જણાવી દઉં શ્રોતા મિત્રો કે પંકજ ચોડા દર વખતે દર વર્ષે જેમ દિવાળીનો શોપિંગ ફેસ્ટિવલ હોય છે તારીખ શનિવારે તારીખ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર રવિવારે 10:15 થી 8 વાગ્યા સુધી હેરોલેજ સેન્ટરમાં આ કાર્યક્રમ છે ટિકિટનો દર છે 5 રૂપિયા 5 પાઉન્ડ પણ તમે જરાય ચિંતા નહીં કરતા હું અહીંયાથી બધા ક્લૂઝ પૂછું છું તમે મને વોટ્સએપ કરીને જવાબ આપજો જે પણ જેને જે પણ જવાબ આપશે તેમને મફત ટિકિટ દેવામાં આવશે અને હા અને ખાસ કરીને તમારો સાથ અને સંઘાત આવી જઈ રહ્યો છે જો નાટકમાં જેટલા પણ આવવાના છે તમને તમારી જવાની ઈચ્છા હોય તો હું મારો સંપર્ક કરજો હું ત્યાં હોઈશ અને હું તમને ટિકિટ આપીશ મફત ચિંતા નહીં કરતા એકદમ બરાબર એનું કારણ શું છે કે તમે આટલો સાથ આપ્યો હોય તો મારે પણ તમારો બધાનો સાથ આપણે ભેગો જ કરવાનો એટલે જરાય ચિંતા નહીં કરતા અને હા આ દિવાળીના કાર્યક્રમમાં એ પણ હું તમને કહી દઉં કે લાલો ફિલ્મ તો ઘણાએ બધાએ જોઈ હશે અને ગુજરાતી ફિલ્મ ધમાકેદાર ખરેખર સરસ હતું અને આ છે સુરત અને રીવા આ બે આવવાના છે ત્યાં બે કલાકારો અને બે આર્ટિસ્ટ આવવાના છે ત્યાં આ લાલોના શો જે લાલોના જે કલાકારો હતા એ શ્રોતા મિત્રો હું તમને બીજું એ પણ જણાવી દઉં કે હવેનું જે છે એક ખરેખર એમ કહીએ ને કે અતિ સુંદર જે બે સૌથી પહેલાં તો હું તમને સંભળાવી દઉં કે એક દિલની વાત અને કેવી રીતે જ્યારે ગરમી હોય કે ઘણી વખત શબ્દોમાં પણ એમ લખેલું હોય ને, ધૂપ મેલે તો ગમંડ મત કરના. હે અચ્છા, સૌથી પહેલાં તો એ સાંભળી લેશું અને ત્યારબાદ મારી પાસે એક ખરેખર બે સુંદર બીજા આવેલા છે. એક ઝવેરચંદ મેઘાણીનું જે કસુંબીનો રંગ છે, 20 આર્ટિસ્ટ ભેગા થઈને જે ગાયેલું છે, ખરેખર એકદમ આનંદમંદ થઈ જશે. તો સૌથી પહેલાં સાંભળીએ, ધૂપ મેલે તો ગમન મત કરના. આ છે આરિફ અલી અને સાથીદારો.

अति सुन्दर श्रोता मित्र आप साम्रिया छ गुजराती कार्यक्रम गीत माला 102.8 FM उप या तो www.diversefm.com उप श्रोता मित्र हूँ आपने पण जणाई दो के संदेशा बधा जुदा जुदा आवता होय छे एमानो एक संदेशो मने आवेलो तो अति सुंदर शब्द लखेला छे हाँ वांचवानो कीधु छे बराबर छे वांची लेस हाथमां राखेलो फोन पर थती वात हाथमां राखेला फोन पर थती वात अने हाथमां हाथ राखीने थती वातमां घणो तफावत होय छे फोन पर शब्दो संभळाय छे પણ હાથમાં હાથ ત્યારે લાગણીઓ અનુભવાય છે કારણ કે કેટલીક લાગણીઓ શબ્દોથી નહીં સ્પર્શથી સમજાય છે અરે વાહ અતિ સુંદર આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર હવે સાંભળીએ આપણે મેં તમને જે પહેલા પણ કીધું કે જબરજન મેઘાનીનું એક ખ્યાતનામ જે કસુંબીનો રંગ એટલા વર્ષો જૂનું છે પણ આજે પણ આટલા વર્ષોથી પણ આ એક બધાએ 20 કલાકારો ભેગા થઈને કેવી રીતે કઈ ડબમાં ગાયેલું છે તે સાંભળીએ આનંદ કરો

6868686863 કાળુ તળાવ ભર્યું પાણી, આહા કાળુ તળાવ ભર્યું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. આ છે અટપટો ઓખાણો. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

રાત્રે જીવડા દેખાડાની ભક્તિથી કર્મનો લેખો ભૂંસાતો નથી, મંદિરમાં માથું નમાવતા પહેલા જરા પોતાના અંતરમાં જોઈ લે.

0: तानो घर न जाने कटमा बेढेला चे
1: to hear from our sponsor, Big Yellow Self Storage. Running out of room at home or work? Big Yellow offers over 20 flexible storage sizes, from a few boxes to large business units. Store for as little as 2 weeks with no long contracts or hassle. Their facilities are secure too, with 24/7 CCTV, PIN access, and individually alarmed rooms. Whether it's clutter, stock, or seasonal items, reclaim your space today. Get an online quote now and make more room in your life at bigyellow.co.uk.
2: Ah, freezing!
3: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
1: Looking for delicious Indian and Bangladeshi flavours? Check out Bombay Kitchen Luton. We offer free home deliveries for orders over £15 up to a 5 mile radius. We also have 15% discount on all website orders at bombaykitchenluton.co.uk. Don't wait and try today. Order on our website or call us on 01582 722 041. We also cater for all occasions such as parties, birthdays, conferences, and even weddings.
4: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

0: श्रोता मित्रों, आप सुन रहे हैं चौकुजाती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। धन्यवाद कसिमुई नो रंग सांभी ने कविता सांभी ने खूब ज आनंद करो। जोशी साहेब आपनो पण धन्यवाद, तमे संदेशो मोकलो छे देश माथे अने बधो एम केम छे ने। आवी ज रीते यूरोप थी पण आवी गयो छे, लिस्बन पोर्चुगल थी, अने अटपट ओखाणो नो जवाब, एक जवाब आव्यो छे, सरस आव्यो छे। काळू तळाव भैरू पाणी, जो क्लू અહીંયા જ છે, કાળું તળાવ ભૈરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી। અચ્છા એક જવાબ આવ્યો છે, સરસ છે, ટી બેગ। ખોટો જવાબ છે, ફરી પાછો જરાક વિચારજો। હે, કાળું તળાવ ભૈરું પાણી એમાં નાચે ઢીંગલી રાણી। આ છે આજનું અટપટવો ખાણો। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863। દિલથી સાંભળો, સમજાઈ જશે।
1: પ્રણામ મિત્રો,
0: કારણ કે તારી આંખથી
1: તમારા જેવા દરેક પતિઓ માટે એક ગીત લઈને આવ્યો છું। આ ગીત પોતપોતાની પત્ની પાસે ગાઈ શકો છો। શરત માત્ર એટલી છે કે આ ગીત ગાયા પછી પ્લીઝ મારી પાસે કોઈ નહીં આવતા। ઓકે, થેન્ક યુ।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. જો હસવાની વાત નથી, પણ આ ગીત સાંભળીને અમે કોઈ પણ જાતનો ડિસ્ક્લેમર કરીએ છીએ કે અમને લાગે વળતું નથી. હા, અમારે તો કામ છે ને ખાલી ગીત વગાડવાનું, બરાબર ને?

તમારા અહીંયા પગલા થવાના. શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. આજનું અટપટું અખાણું આ પ્રમાણે છે. કાળું તળાવ ભૈરું પાણી, કાળું તળાવ ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. એમ કહે ને, સાત દિવસમાં એકાદ દિવસ, ખબર નહીં, સાત દિવસમાં એકાદ વખત તમે એને જોતા જશો. આપ સાંભળ્યા છો ગીતમાલા, ખાસ એક ફરમાઇશ છે. અચ્છા અનિલભાઈ, ઓબ્રિગાડો, થેન્ક યુ, વેલકમ બેક. તમારી હેમ કેમ ટ્રીપ વહી ગઈ, ટ્રીપ થઈ ગઈ હશે, જ્યાં પણ ફરવા ગયા હતા ત્યાં. આપની ફરમાઇશ આપના માટે અને સૌના માટે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. એક બીજો અટપટો ખણાનો જવાબ આવ્યો છે. સારો વિચાર કરે ભાઈ. કાળું તળાવ, ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. ડોલ ડોલ, હા સાચી વાત, કૂવામાં ડોલ હોય ને. પણ ખોટો જવાબ છે. કાળું તળાવ, ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. ક્લૂ આપવો પડશે મને લાગે છે. આમ ચટપટા બધાએ, આમ તો ચતુર જ છો. અચ્છા અચ્છા અચ્છા, અઠવાડિયામાં એક વખત તો આ જોવાનું જ હશે, એમાં ખાસ કરીને ગુજરાતી અને હા ઉત્તર પ્રદેશમાં કે પંજાબ સાઈડે પણ બહુ જ જોવા મળે. હે, અચ્છા ક્લૂ મળી ગયો ને. કાળું તળાવ, ભૈરું પાણી, એમાં નાચે ઢીંગલી રાણી. સ્ટુડિયોનો વોટ્સએપ છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

श्रोता मित्रों, आप सम रिया चौ गुजराती कार्यक्रम गीत माला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर आज नो अटपट ओखाणो आ प्रमाणे छे। काळू तळाव भैरू पाणी એમાં નાચે ઢીંગલી રાણી। અરે ભાઈઓ બહેનો, સાવ સહેલું છે। શ્રોતા મિત્રો, જો વિચારી જુઓ, આ તો ગુજરાતીના ઘરમાં, પંજાબીના ઘરમાં અને ઉત્તર પ્રદેશમાં અને ખાસ કરીને પંજાબમાં તો ખાસ જ હોય છે। હે મોટા મોટા ક્લુ આપી દીધા। અરે અતિ સુંદર ફરમાઈશ આવેલી છે આપ સૌના માટે।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર. બાપુભાઈ સમા ચાહું છું કે આવી જ રીતે આવતા ગુરુવારે તમારું ગીત ચોક્કસ પાછું વગાડશું. ગયા ગુરુવારે તો વગાડેલું, પાછું ચોક્કસ કોશિશ કરશું. આવતા ગુરુવારે ફરી પાછા આપની સેવામાં જતે જશું. ત્યાં સુધી શુભરાત્રી, કોહેરી આવજો. બાય બાય. હેમ કેમ રહેજો, સાવધાન રહેજો, અને ખાસ કરીને સ્કેમર્સથી દૂર રહેજો. હા, મહેરબાની કરીને ખોટા ખોટા ફોન આવે, ટેક્સ્ટ આવે, કાંઈ લિંક બિંક નહીં કરવાની, ધ્યાન રાખજો જરાક. આમ તો બધાને ખબર છે. હા, ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8 થી 10 કલાકે શુભરાત્રી, કોહેરી આવજો. બાય બાય. હું આપનો સેવક કમલાચાર્ય. કોહેરી, બાય બાય.